0: बेहद सुंदर तस्वीर माननीय प्रधानमंत्री
1: जी को भेंट की। यस, एंड दैट वाज प्रेजेंटेड बाय द मिनिस्टर इन गुजरात गवर्नमेंट श्री अर्जुन मोडवाडिया एंड अ ह्यूज सी ऑफ पीपल हियर एट प्रभास पाटन एंड अनदर मेमेंटो बीइंग प्रेजेंटेड टू द ऑनरेबल प्राइम मिनिस्टर ऑफ इंडिया दैट फीचर्स द लायन ऑफ गीर एंड दिस इज क्वाइट क्लोज टू द गीर सैंक्चुअरी एंड एज वी कैन सी दैट देयर इज अ ह्यूज पब्लिक हु आर प्रेजेंट हियर एंड हैव कम टू लिसन टू द ऑनरेबल प्राइम मिनिस्टर एंड येट अनदर memento a kalash been presented to the honorable prime minister by the Sri Somnath Trust and the honorable prime minister himself is the president of the Sri Somnath Trust and we have now seen a garland being presented to the honorable prime minister by the organizers and people have been waiting since a long time to hear the prime minister and the honorable prime minister will be addressing the gathering very soon
0: aur kaushik ji main yahan ye bhi bolna chahungi ki jab hum bahut dur se yatra karke jate hain dwadash jyotirling jo hai unme se kisi bhi mandir ke darshan karne ke liye to bahut adhik bhakti bhav se bhare hote hain to jo log usi sthan par rehte hain wo apne aap ko behad bhagyashali mante honge aur is samay jo ye vishal jansamuh hum dekh rahe hain isme aise bahut sare log होंगे जो मंदिर की सेवा में भी लगे होते हैं वो कार्यकर्ता होते हैं और इस तरह के बहुत सारे लोग हैं जो स्वेच्छा से मंदिर के विशेष कार्य जो हैं वो करते हैं और यहाँ पर हम इस समय देख पा रहे हैं उत्साहित जनसमूह है माननीय प्रधानमंत्री जी की उपस्थिति से आयोजन और भी भव्य और अब स्वागत उद्बोधन यहाँ पर
2: विश्वप्रिय नेता यशस्वी वडाप्रधान आदरणीय नरेंद्र भाई मोदी साहेब मारा साथी नायब मुख्यमंत्री श्री हर्ष भाई संघवी मारा साथी सौ मंत्रीश्रीओ सांसद श्री सोमनाथ ट्रस्टना ट्रस्टीश्रीओ श्री जेडी परमार श्री पीके लहरी श्री हर्षवर्धन नोटिया श्री विशद भाई मफतलाल आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों सौ ने मारा नमस्कार વિશ્વના સૌથી અધિક લોકપ્રિય નેતા અને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સમગ્ર દેશ અને દુનિયાની નજર જે રાજ્યની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પોન્ડિચેરીમાં પણ વિકાસની રાજનીતિને મળેલા પ્રચંડ જન સમર્થનના શિલ્પી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા સંસ્કૃતિ અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનર્નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11 મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપ્યું હતું. સોમનાથ મંદિર પર 1000